ઈ સંસ્કૃતિનું કાયમ રખણ લઈ યોધે ચાહીએ ને મહાબલી ચાહીએ ને જો સિરનું હથેલી તે રખણ. હકીકત હૈ સચાઈ હૈ અનંતપુર સાહિબ દે વિસાખી વાલે દિન આપને સિરાં દી મંગ કીતી. જો સિર ભેટ કરના નહીં જાણદા વો આપણે સિર દી હિફાજત ભી નહીં કર સકેગા. જો સિર ભેટ કરના જાંદે ને ઓ સંસ્કૃતિ દા સિર દેશ દા સિર દેશ દે ધર્મ દા સિર ઉચ્ચા રખદે ને. પર જો સિર નિછાવર કરના નહીં જાણદે ઓ દેશ દા સિર નીવા કરા છડદે ને. દેશ દી સંસ્કૃતિ નું મલિયા મેટ કરન દે છી અગાં હોંદે ને. તો ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ મહાબલી ઇસ તરહ દે સૂરમે સન. અજ તક દુનિયા ભર દે આલમ કહેંદે આયે ને કે લડાઈ દા કારણ ઝર જમીન તે જ઼ોર હૈ. પર ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ દી જીવની દા વરખા પડી હૈ તા આપ દીયા જંગાં દા કારણ ના ઝર હૈ ના જમીન હૈ ના જ઼ોર હૈ ઓર દુનિયા દા વાહિદ એ પહેલા મહાપુરુષ હૈ જિસને દુનિયા દે આલમાં દી ઇસ ગલ નું ઝટલા કે રખ દિત્તા હૈ કે સિર્ફ ઝર દી ખાતર હી જંગ નહીં આઉંદે, સિર્ફ જ઼ોરી દી ખાતર હી જંગ નહીં આઉંદે ઓર સિર્ફ જ઼મીન દી ખાતર હી લડાઈ નહીં આઉંદી, બલકે મઝલૂમાં દી રખ્યા રહી, દીના દી રખ્યા રહી, દેશ દી રખ્યા રહી, સંસ્કૃતિ દી રખ્યા રહી, તલવાર ચુકણી પહેંદી હૈ. વૈર વિરોધી હિરદે નાલ લડના હોર ગલ હૈ, નિર્વૈર જઝ્બે નાલ લડના હોર ગલ હૈ. ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ ને ભાવે હથ દે તલવાર ચુક લઈ હૈ પર અંદર હિરદા નિર્વૈર હૈ. ઓર નિર્વૈર હોણ દા એક બહુત વડા સબૂત મેદાન જંગ ચ સિંઘ સૂરમે જિન્હાં નું માર માર કે ગિરા દેંદે ને, ભાઈ કનૈયા ઉહનાં નું હી જલ પિલા કે ખડા કરદા હૈ. પકડ કે મુશ્કાં બન કે ભાઈ કનૈયે દિયા ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ દે હજૂર પેશ કીતે ગયે. આખ્યા ગયા મહારાજ એ સાડે વિચ ગદ્દાર હૈ, અસીં જિન્હાં વૈરિયાં નું માર કે ગિરાંદે હાં એ ઉહનાં નું હી પાણી પિલા કે ફિર સુરજીત કર દેંદા હૈ. ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ ને ભાઈ કનૈયે તો પૂછ્યા, ક્યું ભાઈ કનૈયા એ તેરે તે કી ઇલઝામ લાંદે ને, તું વૈરિયાં નું પાણી પિલાંદા હૈ? મહારાજ મેં તે કિસે વૈરી નું પાણી નહીં પિલાયા, મેં તે આપ નું જલ છકાંદા, મેં તે જિસ મોહ નું દેખદા આપ દા હી મુખડા પ્રતીત હુંદા. ગલવકડી ચ લે લિયા ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ ને, આપણે કોલો મરમ ડબ્બી ભી દિત્તી, આખ્યા લે જ઼ખમાં તે મરમ પટ્ટી ભી કર લિયા કર. ઇસ તરહ દા કોઈ નિર્વૈર મનુખ હી જગત દે ઇસ તરહ દે વૈરિયાં નાલ પેશ આ સકદા. નિર્વૈર હિરદા સાહેબ શ્રી ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ દા ઇસ તરહ હૈ જિવેં એક ડોક્ટર મરીઝ દા ઓપરેશન કરન લગ્યા નશ્તર ચલાંદા હૈ, છુરા ચલાંદા હૈ, ચાકુ ચલાંદા હૈ, લેકિન વૈર ભાવ કરકે નહીં. ઓ છુરા ઓ નશ્તર દે ચોં મરીઝ દી જિંદગી લવ રહે હૈ, ઓદી હયાત લવ રહે હૈ. તો છુરા ડોક્ટર દે હથ દે ચ હૈ, છુરા કાતલ દે હથ દે ચ ભી હૈ. કાતલ છુરે દે ચ દૂસરે દી મૌત લવ રહે હૈ ઓર ડોક્ટર છુરે દે ચ દૂસરે દી જિંદગી લવ રહે હૈ. છુરા ચલાયા ડોક્ટર ને, મરીઝ મર ગયા નહીં બચ્યા, તો કતલ દા મુકદમા નહીં દર્જ હોવેગા, ક્યોંકિ ઉસદા ઇરાદા હી નહીં સી. કાતલ ને કિસે નું છુરા માર્યા લેકિન અગલા નહીં મર્યા, તાં વી ઇરાદા એ કતલ દા મુકદમા ઉસતે ચલેગા, ક્યોંકિ ઉસદા ઇરાદા સી મારણ દા. તો ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ દા જો ઇરાદા હૈ ઓ તે એક જર્રા દા ઇરાદા હૈ, ડોક્ટર દા ઇરાદા હૈ, ફાલતુ મવાદ નું કઢ દઈએ. જૈસે બાં દે ચ બહુત મવાદ ભર જાય યા પૈર દે ચ, તો ડોક્ટર કહેંદા સમુચે જિસમ નું બચાણ દી ખાતર એ પૈર કટણા પેગા, એ બાં કટણી પેણી. કઈ દફા સમુચે દેશ તે દેશ દી સંસ્કૃતિ નું બચાણ દી ખાતર કુછ એક નું એક પાસે કરના પેંદા, તાં દેશ બચદા,
ਤਾਂ ਦੇਸ਼ ਦੀ ਸੰਸਕ੍ਰਿਤੀ ਬਚਦੀ।